નીચે દબી લે જાવ છે. તો સબસે પહેલી તો આપણ આપણી કળાઈ પહેચાણા ઉહી સમય દેવા ઓર પૂરા આત્મવિશ્વાસ શું આગળ બણા. થોડી મહેનત ઓર થોડા સમય શું આપણી કલા આપણી પહેચાન બન શકે છે ઓર ઈ કલાક તાઈ આપણી આજીવિકા શું ભી આપણ જોડ શકે છે, આત્મનિર્ભર બન શકે છે. તો આપણા હુનર કે તાઈ છોટો મત સમજો. ઈશ્વરના હર ઇન્સાન કે ભીતર કાંઈ ને કાંઈ હુનર દિયો છે, તો ઉહી આપણ પહેચાણા ઓર ઉ કલાક તાઈ સુંદર વ રચનાત્મક ઓર નયા તરીકા શું પ્રસ્તુત કરા. બેણીઓ, આ બહાર તો દેખો મોબાઈલ ઇન્ટરનેટ કો ભી જમાનો છે, જીસુ આપણ ઘર બેઠ્યા ઘણી સારી ચીજા શીખ શકા છા ઓર આપણી કલાક તાઈ ઊંચાઈ પર પહોંચા શકા છા. તો પ્રતિ બેણીઓ, પ્રતિભા હુનર આપણ જન્મ શું એ આપણી મલજાઓ છે, લેકિન ઉઈ નિખારવા કે લેખે મહેનત ઓર આગળ શીખવા કી ઈચ્છા સુઈ આપણ આગળ બઢ શકા છા. ઓર અબ સુણાગા બીણ્યા હું એક ઓર મીઠો સો લોકગીત.